સમાચારના સાથે મેં શંભુ સિંહ અર અભે સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકાર દિશા 2.0 યોજનાને મંજૂરી દે દી હૈ. ઓ કાર્યક્રમ ઇન સાલ પહેલી અપ્રેલ હું 31 માર્ચ 2031 તા 5 સાલ તૈરી અવધિ રહે સારું નવા રૂપમાં લાગુ કર્યો જાયેલા. 255 કરોડ રૂપિયારા વિત્તીય પરિવહન વાલી એ યોજનારો મકસદ હર રહેવાસી તાઈ ન્યાય રી પૌ સુલભ એર મજબૂત બનાવણો હૈ. આ દેશરા 16 સતત વિકાસ લક્ષ્યાની પ્રતિબદ્ધતાને આગે વધાવે હૈ. એણને વિકસિત ભારત 2047 વિઝન જોડી જ્યા હૈ. કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ મુજબ દિશા 2.0 માય પ્રૌદ્યોગિકી સક્ષમ ન્યાય વિતરણ સારું વિધિ સંજીવની નામરો નવો ઘટક પેશ કરી જ્યો હૈ. ટેલી લોરી મારફત ગ્રામ પંચાયત થર માથે વીએલઈ કાનીઓ 2.5 લાખ સામાન્ય સેવા કેન્દ્રરા નેટવર્ક રૂ સગળા લોગાને મુકદમામાં પહેલા મુક્ત કાનૂની સલાહ દી જાયેલા. સાથે કાનૂની જાગરૂકતા અર સાક્ષરતા સારું ઓનલાઈન અર ઓફલાઈન અભિયાની ચલાયા જાયેલા. નવી દિલ્હીમાં બ્રિક્સરા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ રી આજ બેઠક વી. દો દિનરી ઈ બેઠક રી સદારત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કર રહ્યા હૈ. ઇણમાં સમૂરા 11 સદસ્ય દેશારા સુરક્ષા પ્રમુખ હિસ્સો લે રહ્યા હૈ. આ દેશામાં ભારત, બ્રાઝિલ, ચીન, મિશ્ર, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, રૂસ, સાઉદી અરબ, દક્ષિણી અફ્રિકા અર સંયુક્ત અરબ અમીરાત ભેળા હૈ. અબારમાં ગેર પારંપરિક હિફાજતી ચુનૌતિયાં બેઠક રો ખાસ મુદ્દો હૈ. એણમાં રાષ્ટ્રીય હિફાજત રા ખતરા ને તેજીઓ બદલતા સ્વરૂપ અર ઉભરતા સુરક્ષા જોખિમામાં નવી તકનીકની ભૂમિકા માથે ચર્ચા કરી જાવે.